0: કાળી જાવે છે, જે સીડાય સંસોહો આવાજ ચિતના નહી સપના યા ફિલ્મ ખાતીર તણી ગાયલ્યા યા ગીતા વાંગડા સોપતા ગાતા રહી મીરા દિલ.
1: This is poet Ramesh Sazugari from Saligaon, Goa. It was the happiest day of my life in 1973 when my father bought a radio. We would gather around the radio listening to our favorite programs on Akashvani Panji. Khalar Malar, Manoj Upti Gita, Kanara Mawla, Vanibaili Vasri, the list is long. We grew up